0: હસા તોર, હસાઠેલી કરતોર, ગાંવપારાને આમચો સંસ્કૃતિચો પહેચાન ભલે હોય છે. આજે આમી તુમચો કાજે કાર્યક્રમને ધોરણ ઇલું છે ઠસા ઠસા કાય બીતી હોય છે આલે એક આમી સુનો.
1: તેવા તેવા હાસ્તી ની રૂવા.
0: હા દખા દાદી મન આમી તો અમરલું ને માંતર દખ ખા મયા મિનેશ કુમાર પાનીગ્રાહી મજ સંગે મચો સંગવારી રામલાલ કશ્યપ આમચો સંગવારી બંસી કશ્યપ આરુ સંગવારી બહેન મંદના બઘેલ આમી સપાયેલું છે આલી સુનુ ઠસા કે.
1: થેવા થેવા નાની અસન કાકડા, નાની અસન કાકડા, બડે બડે ડાળા
0: ડાળા ને
1: લેકા કે ની આય, લેકા કે ની આય દેહને હાળા,
0: દેહને હાળા ને સત્ય આય ના,
2: સત્ય આય ના એ મજલે બોલ ઠસા છે ના. આલે મય બોલ સાંગે સુના ના
0: દાદા, આલે આલે આલે
2: ગોટ ગોટ ને ગોટ બાડુ આય.
0: હાઉ
2: દાદા મને સુના ના, ગોટ ગોટ ને ગોટ બાડુવાય, પાણી ને બાડુવાય ધાન, તેલ ફૂલ ને પીલા બાડુવાય, તેલ ફૂલ ને પીલા બાડુવાય, ખીલવાનું બાડુવાય
0: કા.
3: આપલો બેટા છાતી ને પેટા, આપલો બેટા છાતી ને પેટા, પર બેટા કુળર બેટા.
1: સત્ય સત્ય
0: ગાના મય વેલકમ ને ની રહે ને. કાંદુલ ખૂટા ખૂટા મોહરિયા, કાંદુલ ખૂટા ખૂટા, કાંદુલ ખૂટા ખૂટા મોહરિયા, કાંદુલ ખૂટા ખૂટા, ડોકરા ફાંદે ભાઈસા નાગર, ડોકરી બેચે બૂટા.
1: તેવા તેવા હે ગાય બયલા આસે, ગાય બયલા આસે બનાવશે દિયારી, ગાય બયલા આસે બનાવશે દિયારી,
0: દિયારી
1: લેકા કાજે આનલું નો બોહારી.
2: પક્કા પક્કા ઠસા મન કાન લીસી ના દાદા, મય બેડો કાન લેસ ના.
1: હાલે
2: હાલે મય સુનાસ ના.
0: હાલે
2: કરિયા કુકડી ગરમ મસાલા, કરિયા કુકડી ગરમ મસાલા, કુકડી ગુડા ને સિરા મન ફુજારિયા ઓર દેવ કે મસાલા.
3: તો મેં બલ ગોટક બલે દાદા,
2: લાલે
3: બિહાને બેડા સાંજ કે ગાય, બિહાને બેડા સાંજ કે ગાય, લેખની કર લે માટી
0: ખાય. સત્ય સત્ય
1: સત્ય
0: માંતર દખા આમાં આસે તેતર આસે, આસે ડુમર બોર, આમાં આસે તેતર આસે, આસે ડુમર બોર, મામા ચો બેટી મન રાંધુન દિલા કુકડા ભાજા જો.
1: તેવા તેવા ગોડ કાસતા, બયલા ડીલા બયલા ડીલા, બયલા ડીલા બયલા ડીલા, ફાટલો પૈસા કે દિલા, ચિલર કરુન જાતે રહે, ચિલર કરુન જાતે રહે, કાનપુટા કે દિલા,
0: કાનપુટા દિલા ને. ઓ આય આય આય
2: હા ના
0: હા
2: મતલબ લો વાસ્તા ના કોટો.
0: હાલે
2: ખાના ખોજે જોની ઉજર, કાના ખોજે જોની ઉજર, સાહબ ખોજે મોટર ગાડા, પાઈ ખોજે બોકડા કુકડા, પાઈક ખોજે બોકડા કુકડા, કુકુર ખોજે
3: પાતાલ ચો મચરી, પતાલ ચો મચરી, સરક ચો આમા, પતાલ ચો મચરી, સરક ચો આમા, કેબે આનંદે સે મચો કજે મામા.
0: દખા નાની નદી ચીલા ચીલા, બડે નદી ચીલા, નાની નદી ચીલા ચીલા, બડે નદી ચીલા, આમા ગુણી લેકી મન કે ભરા ઓણકી કે દિલા.
1: સુના સુના

0: એના લકેશ્વર દાદા એ કાય સુંદર ગીત
1: ગીત રેલીને ઓર દખ આમી જાનુ ની સાંગુ રહે મે કી આમી શીર્ષક કાય ધરલુ છે ને
0: હા કાય
1: તો સંગવારી મન આમી ધરરુ દિલ
0: અચ્છા દિલ ધરરુ
1: તો કાય સુંદર શીર્ષક
0: છે એ તો કાય સુંદર
1: શીર્ષક રેલી ને
0: શીર્ષક રેલી કાય હા
1: તો ઉંચે રૂપ ને જો ના એ ચુ ગાના રેલી ને
0: વાજલી ને
1: વાજલી વેલે
0: હા ના તુ કાય સુંદર દિલ શીર્ષક ધરુન મોકે ગીત સુનાલી
1: સુનાલી
0: મોકે ખર્ચા ખાદલો અસન લાગે
1: હા એલે ઉસન ની બલ કાય તો
0: મોય બલ મોચ મોંડરા તાં દી નીકરા સ્કાય
1: હા સેસી ઉનકે સુનામા
0: ગીત હૈ સુપર હિટ કોમેડી બોલ્લો ને હસી મજાક પિક્ચર હંગામા ચુઆય જૂન 2003 ને આમ ચો મંજી એવું રહે ને હા ઉતાય છો ગોટોક લોકપ્રિય આવું માયા મોહની ગીત આય હા જૂન કે નદીમ શ્રવણ સંગીત ને સજાલો
1: સજાલો સે
0: ઉદિત નારાયણ અલકા યાજ્ઞિક ગાવલા સે
1: ગાવલા સે
0: સમીર સાહેબ છો લિખલોર ગીત આય
1: ગીત આય હા
0: લેખર તો બીતી એ આય કી એ ગીત ને આફતાબ શિવ દાસની આરુ રીમી સે
1: રીમી સે
0: જો ઉપરે પિલ મારલોર આસે
1: આસે ને
0: તો લખેશ્વર દાદા આલી સુનુન દક મચો એ ગીત કે
1: હા દિલ શીર્ષક છો દુસરા ગીત ને
0: દુસરા ગીત હા કાય